0: તો બદભાષા કે સરહદી હલકારો જોડાવી મજબૂત બણેલા ગૃહમંત્રી સરહદનું 50 કિલોમીટર અંદર તાઈ રહ હલકારી જનતા અર નૌજવાનો લગાતાર બાતચીત કર અર વામાય સરહદરી હિફાજતું જુડ્યા મુદ્દાના બારામાં જાગ જગાવણને જરૂરી બતાયો શ્રી શાહ કહ્યું કે સાલ 2014 પાછે ફૌજ અર અર્ધ સૈનિક બલાને ઓર મજબૂત બનાવણ સાગે આતંકવાદ રે ખિલાફ કરડો રૂખ અપનાઈ ચ્યો હૈ
1: સેના કો આધુનિકરણ હો રહા હૈ हमारी बॉर्डर सिक्योरिटी फोर्सेस का भी हम बहुत अच्छे तरीके से एक प्रकार से कंप्लीट सुरक्षा सुनिश्चित हो उस तरह से आधुनिकीकरण करने जा रहे हैं और जहां जहां भी कुछ बड़े प्रयास आतंकवादियों द्वारा किए जाते हैं वहां रूथलेसली उनको मुंह तोड़ जवाब भी देने की नीति भारत सरकार ने अपनाई
0: એણુ પહેલી ગૃહમંત્રી સરહદમાં તૈનાત જવાનારો ઉમાવ વધારતા થકા દેશની હિફાજતમાં વારા યોગદાન રે સરાહણા કીની એ મોકે વે સરહદ માથે બની ચોકીયામાં મહિલાઓ સારું નુવી બનાઈ જી 14 બેરકાને ઇલેક્ટ્રોનિક તરીકા જનતાને સોંપી ગૃહમંત્રી બીકાનેરમાં મુખ્યમંત્રી ભજનલાલ શર્મા સાગે પ્રશાસન અર પોલીસરા આલા અહેલકારાઓઈ વાતચીત કીની કોટા બુંદી ગ્રીનફિલ્ડ હવાઈ અડ્ડો બનાવણ રો કામ આવતા સાલ અક્ટોબર મહિના તાઈ પૂરો કરી લ્યો જાવેલા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલારી સદારતમાં આજ નવી દિલ્હીમાં આઈફી મીટિંગમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયારા અહેલકાર આ જાણકારી દીની એ પાછે વઠેઉં જહાજ ઉડાન ભરણ લાગેલા હવાઈ અડ્ડાઉ ડિસેમ્બર 2027 તાઈ નિયમિત હવાઈ સેવા શરૂ ફેચાવેલા લોકસભા અધ્યક્ષ જૂના હવાઈ અડ્ડા રિઠોડ એક ફ્લાઇંગ ટ્રેનિંગ સ્કૂલ ખોલણ બારામાં વિચાર કરણ સારું કહ્યો ધ્યાનજોગ હૈ કે 1088 એકડ હલકામાં બન રહ્યા ઈ ગ્રીનફિલ્ડ હવાઈ અડ્ડારો રનવે 3.2 કિલોમીટર લંબો ફેલા ઈ હવાઈ અડ્ડાઓ હર સાલ 20 લાખ મુસાફર ઉડાન ભર શકેલા રાજ્યપાલ હરિભાઉ બાગડે પદ્મશ્રી નવાઝીજી પ્રદેશની 3 વિભૂતિયાને બધાઈ દીની હૈ શ્રી બાગડે કહ્યું કે આ હસ્તિયારા માનું રાજસ્થાન રો માથો ઊંચો ફ્યો હૈ ધ્યાનજોગ હૈ કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કાલ 66 વિભૂતિયાને રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ અલંકારાઓ નવાઝી હિ જ્યાં રાજ્યરા સમાજસેવી સ્વામી બ્રહ્મદેવજી મહારાજ ભપંગને દુનિયામાં ઓળખાણ દિરાવણવાળા ગફરુદ્દીન મેવાતી જોગી અર અલગોઝારી મીઠી ધૂન દુનિયાભરમાં પૂગાવણવાળા તગારામ ભીલરો પદ્મશ્રી પુરસ્કાર દેર માન કરી ચ્યો હો એ સમાચાર આપ આકાશવાણી જયપુર અજમેર સુન રહ્યા હો રાજસ્થાન લોક સેવા આયોગ RPSC માધ્યમિક શિક્ષા વિભાગમાં 10 વિષયામાં વરિષ્ઠ અધ્યાપકરા 6,500 ઓહદા માથે ભરતીરો કાર્યક્રમ જારી કરતી નો હૈ બોર્ડરા સચિવ બતાયો કે ઇમ્તિહાન 12-18 જુલાઈ તાઈ લ્યો ચાવેલા ન્યારા ન્યારા વિષયારી પરીક્ષામાંને 4 ગ્રુપમાં બાંટી છી હૈ પ્રદેશમાં કિસાનોને નકલી અર અમાનક બીજાઓ બચાવણ સારું કૃષિ વિભાગ બીકાનેર સીકર જોધપુર અર જયપુરમાં આજ ખાસ અભિયાન ચલાયો એ દૌરાન કૃષિમંત્રી કિરોડીલાલ મીણા અહેલકારાં સાગે મિલર કથિત નકલી બીજ બનાવણ રા 14 કારખાના માથે છાપા માર્યા કૃષિમંત્રી ચોમુરી એક બીજ કંપનીમાં છાપામારી રે દૌરાન કંપનીમાં ઘટિયા મૂંગફળીરા બીજરી પેકિંગ રો દાવો કિનો ડોક્ટર મીણા કહ્યો કે સરકાર આવતા બુવાઈ સત્ર સારું કિસાનોને બહેતર ગુણવત્તાવાળા પ્રામાણિક બીજ મુહૈયા કરાવણો તે કિનો હૈ તંબાકુરા ગલત નતીજાના બારામાં જનતામાં જાગ જગાવણરા મકસદનું જયપુર જિલ્લામાં ચિકિત્સા સ્વાસ્થ્ય વિભાગની ઓરું ખાસ અભિયાન ચલાયો જા રહ્યો હૈ મુખ્ય ચિકિત્સા સ્વાસ્થ્ય અધિકારી ડોક્ટર રવિ શેખાવત બતાયો કે અભિયાન રે જરીયે લોગાને તંબાકુ છોડબારી સીખ દેવણ સાગે એણું જુડી રાય અર જરૂરી સેવામાં મુહૈયા કરાઈ જાવેલા 31 મઈને મનાયા જવાનવાળા વિશ્વ તંબાકુ નિષેધ દિવસ રે મોકે સગળા આયુષ્યમાન આરોગ્ય મિંદ્રામાં ખાસ કાર્યક્રમ રાખ્યા જાવેલા એ બીજે મહિલામાં અર ટાબરિયામાં ખૂનરી કમીરી પરેશાની કમ કરણ સારું આજ શક્તિ દિવસ મનાઈ ચ્યો એ દૌરાન અસ્પતાલામાં મહિલાઓના શરીરમાં ખૂનરી જાંચ સાગે એણરી કમીરો ઇલાજ